નવદુર્ગા ઉપાસનાનો ચોથો દિવસ, એના અધિષ્ઠાત્રી કુષ્માંડા. એ કુષ્માંડા એ દુર્ગા દેવીને આજે વંદન કરીએ છીએ. સુધા સંપૂર્ણ કલશમ

કાર જેમના ઉદરમાં છે તે દેવી કુષ્માંડા છે, અથવા જે મનુષ્યો સંસારના આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક ત્રણ તાપથી પીડાય છે, એ ત્રણ નઠારા તાપોને પોતાના ઉદરમાં સમાવી દે છે, તેથી એમાં દયાવતી કુષ્માંડા કહેવાય છે. એ કુષ્માંડા દુર્ગા દેવીનો ચંડીપાઠના આ શ્લોકથી વંદન કરીએ. અહીં બહુ જાણીતો શ્લોક છે આ.

સદાર્ચિતા. અર્થાત હે પરમેશ્વરી દુર્ગે, તમારું સ્મરણ થતાં જ પ્રાણી માત્રનો ભય ચાલ્યો જાય છે. તમે હરી લો છો એ ભયને. સુખ સમયે કે સ્વસ્થ ચિત્તે તમારું સ્મરણ કરતા શુભ બુદ્ધિ આપું છું. શરણાગતના દારિદ્ર્ય સંકટ અને ભયને હરનારા, સર્વના ઉપર ઉપકાર કરવાને માટે હે માતા, માતા તમારા સિવાય કરુણા સભર ચિત્ત વાળા બીજા કોણ છે? નવરાત્રના આ દિવ્ય પ્રાતકાલના સમયમાં ચાલો ચાલો પ્રાતકાલે ભગવતી કુષ્માંડા દુર્ગાદેવીનું, પરમેશ્વરીનું, એનું દુર્ગાનું બીજું નામ ચંડી પણ છે, એમનું વંદન કરી લઈએ. દક્ષિણ કાલિકા.

અથવા દેવી સાયુજ્યમ આપનુતે. ભગવતી અનંત કોટી બ્રહ્માંડ નાયિકા દિવ્ય એવી ભગવતી ચંડિકા દેવીની, દુર્ગા દેવીની સ્તુતિના આ શ્લોકોનો જે પાઠ કરે છે કે સાંભળે છે, એમના સકળ મનોરથો પૂર્ણ થાય છે. અને વિષ્ણુલોક વૈષ્ણવી શક્તિ દેવી સામીપ્યને એ પ્રાપ્ત કરે છે અને પાઠ કરનારનો જય જયકાર થાય છે.